0: ના બીજને બુવાઈને પહેલે બીજોપચાર અવશ્ય કરી લેવો જોઈએ. કેમ કે બીજોપચાર કરવાથી કે આના બીજમે કે ફફૂંદ ન લાગેગા, બીમારીથી કે બચાવ થાગા, ને એનું જે અંકુરણ હૈ યાની જે બીજનો એક એક કણ હૈ એ ઉગવાની સંભાવના, એને અંકુરિત થવાની જે સંભાવના હૈ એ બીજોપચાર કરવાથી કે બળી જાય. તો આ કામ આપણને કરી લેવું હૈ કે બીજનું ચયન કરવું હૈ, જેમને પ્રમાણિક ઓર ઉન્નત કિસ્મનું બીજ લેવા હૈ ઓર એનું બીજોપચાર આવશ્યક કરી લેવું. કિસાનભાઈઓ, ખાદ યા જે ઉર્વરક હૈ એનું પ્રબંધન કરવું બીજું. કેમ કે આપણે સબ જાણ કે કિસાનભાઈઓ, જે આપણે આજે ખેતર મેં જે ગોબરની હા હડેલી જે ખાદ હૈ યા જે વર્મી કમ્પોસ્ટ હૈ એને કિસાન ગરમી દાણા આપણે ખેતર રાખીએ છીએ, એ નથી કે ખેતર મેં જે ખાદની આવશ્યકતા હૈ એની પૂર્તિ થા ઓર આ એકદમ દેશી તરીકાથી કે યા જૈવિક તરીકાથી કે યા વર્મી કમ્પોસ્ટને રૂપમે આપણે ખેતર મેં ખાદ મળી જાય. આને હાથે હાથે કિસાનભાઈ મિટ્ટીનું પરીક્ષણ કરાવી લીધું હોય, મિટ્ટી પરીક્ષણના આધાર ઉપર જ આપણને જે ખેતરમાં રાસાયણિક ઉર્વરક આવે યા જે રાસાયણિક ખાદ આવે એનો છિડકાવ કરવો જોઈએ યા એનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી કે કિસાનભાઈઓ, ખાદ જે હૈ યા ઉર્વરક જે હૈ એનો સંતુલિત ઉપયોગ કરવાની બી આપણને હમસ પડેગા ઓર સંતુલિત ઉપયોગ કરવાથી કે ખેતરમાં આપણને જે ઉત્પાદન હૈ એને બઢોતરી દેખાગા, ઉત્પાદન હૈ બળી જાગા ઓર આને હાથે હાથે કિસાન ભાઈઓ જલ સંરક્ષણ ઉપર ભી ધ્યાન રહે. તો જલ સંરક્ષણને બદલે આપણને આપણે ખેતરમાં આવડતી કે મેળબંદી કરી લીધી જોઈએ, તાકી જે બારિશનું પાણી હૈ એ રૂકેલું રહેગા. કેમ કે જે ખરે બારિશનું પાણી રૂકેલું રહેગા તો એને ખાતરી આપણે જે હૈ ખેતરમાં જરૂરતના હિસાબથી કે ખેતી પાણી સિંચાઈ બદલે લઈ શકંગા ઓર આપણું જે ખેતરમાં સિંચાઈ બદલે આવશ્યક પાણી હૈ એની પૂર્તિ અને મેળબંધી બાદ જે બારિશનું રૂકેલું પાણી રહે એનાથી કે કરી શકંગા. ઓર હાથે હાથે કિસાનભાઈઓ, કૃષિ યંત્ર જે હૈ એને ભી આપણને તૈયારી રાખવી જોઈએ. કેમ કે આજે ટ્રેક્ટર હૈ, સિડ્રિલ હૈ, દવાઈ છેડકવાનું જે મશીન આવે, સ્પ્રે પંપ હૈ યા જેવો ભી કૃષિ સંબંધિત જેટલા યંત્ર હૈ જેમનો બુવાઈને ઓર બુવાઈને બાદ આપણે ખેતરમાં ઉપયોગ રહે એનું આપણને આના સમય પર મરમ્મત કરી લેવી જોઈએ, એનું નિરીક્ષણ કરી લેવું જોઈએ ઓર જે બી તૂટ ફૂટ હો એને સહી કરી લેવી જોઈએ. કેમ કે અગર આપણે આ સમય રીતે આની મરમ્મત કરી લી એને આપણે ઠીક કરી લીધું તો બુવાઈને સમય આપણને કઈ રીતની પરેશાની નહીં આવે, ને કે બાદમાં જઈ વખત આપણે બુવાઈ કરવા જંગા એની વખત ખર પડી કે આપણો આજે કૃષિ યંત્ર ખરાબ હૈ તો પછી આ કરે તો સબ લોગ પહેરવા જઈ રહે ઓર આપણે એના કૃષિ યંત્રને સહી કરાવવા બદલે ફરી રહ્યા, તો એના આપણો સમય બી જાગા, આપણે અનાવશ્યક રૂપથી પરેશાન થંગા ઓર સહી સમય પર અગર બુવાઈ નહીં થઈ તો આપણે જાણ કે ચોમાસાની જે ખેતી હૈ એ તો સમય ઉપર કરવાની જ ખેતી હૈ, તો આ સમય સલો જાણે ખાતર આપણને હૈ ઘણે તરીને પાછું પરેશાની સામનો કરવો પડી શકે. તો આ સમય હમરવો હૈ ઓર આપણે જે ક્ષેત્રમાં પાણીની જે બી ઉપલબ્ધતા હૈ એના અનુસાર આપણને ફસલનું ચયન કરીને બુવાઈ કરવી જોઈએ. તો આપણે આના સમય ઉપર અગર આ સબ તૈયારી કરી રાખીશું તો આપણને અચ્છી પેદાવાર જરૂર મળે. તો કિસાન ભાઈઓ, દેખો વાત હજી કરવી હતી, સમય પૂરો થઈ રહ્યો હોય કાલે ફીર મળે એ આવજો. રામ રામ, રામ રામ.
1: શ્રોતા, અભી આપ સુન રહે થે કાર્યક્રમ ખેતીની વાત, જો અભી સંપન્ન હોતા હૈ FM બેન્ડ 101.3 મેગાહર્ટ્ઝ પર. હમ આકાશવાણી બાંસવાડા કે માહી ચેનલ સે બોલ રહે હૈ. ઇસ સમય પ્રાતઃ કે 6:50 હુએ હૈ. પ્રસ્તુત હૈ કાર્યક્રમ આદિવાસી લોકસંગીત, જિસકે અંતર્ગત આજ આપ સુનેંગે બબલી દેવી બંસીલાલ વ સાથીઓ કે આવાઝ મે ગાયે કુછ આદિવાસી લોકગીત.

चौपाल कार्यक्रम हम और सब किसान भाइयन बहनन सोरा देखी नानू बहनों राम राम राम राम किसान भाइयों सब भाई सोरा ऊपर आ गया है ना आजकल भाई गर्मी बहुत तेज पड़ी रही थकी है भाई घर में भी गर्म है न बाहर भी गर्म है एकदम लू साली रही थकी है भाई आना समय में आपने भाई आना शरीर नु खास करीन जापतो रखो जरूरी है जेम के आने गर्मी में अपन भाई दोपहर में समय में घर ने बाहर निकल गया तो आपने भाई सुरक्षा जरूरी है केम के आना समय लू बहुत तेज पड़ी रही थकी એટલે આપણને સુરક્ષા કરવી જરૂરી છે ઘરને બહાર ખાસ કામ હોય તો જ નીકળવું અને કોઈ બી નીકળે તો બી આપણને કપડું આપણે માથા ઉપર રાખવું હોય યા ટોપી હે યા કુછ આપણે માથા ઉપર જરૂર રાખવું હોય ભાઈ કેમ કે આની ગરમીમાં લૂમાં આપણે નીકળી જાય તો આપણું કંઈ સ્વાસ્થ્ય ઉપર બુરો પ્રભાવ પડે કંઈ શરદી જુકામ હે લૂ લાગી ગઈ તો આપણું આજકાલ ખેતીવાડીનું કામ હે ભાઈ તો આપણું નુકસાન થઈ શકે ખાસ કરીને આની ગરમીને બેસવા હારું આપણને પહેરાવો હલકો કપડો પહેરવો હે સૂતીદાર ને હવા આપણને અડે એવું કપડો પહેરેગા તો અચ્છી હવા બી મળી શકે આનું ખાન પાનમાં બી આપણને ઠંડો પદાર્થ હે દહી છાશ હે લીંબુ પાણી હે નારિયેલ પાણી હે એનું આપણને કામમાં લેવું જરૂરી હોય ભાઈ કેમ કે આજકાલ ગરમીમાં આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય ને ખેતીનું કામ હે ભાઈ આપણ કિસાન ભાઈની બહેને હે જે તે આપણું ખેતીનું કામનું વિશેષ ધ્યાન રાખવું હોય કે ભાઈ આપણને ઠંડા મોસમમાં સુબે સુબે લગભગ 10-11 વાજે પહેલાં આપણે નિપટી નાખવું હોય ને હાલના ટાઈમમાં 4 વાજ્યા બાદ આપણને આ ખેતીનું કામ કરવું હોય તાકી આપણું શરીરનો બસાવ સહી તરીકા થકી આપણે રાખી શકું ગરમીમાં ખાસ કરીને આપણે થોડું થોડું પાણી પી કરવું હંમેશા કેમ કે ભાઈ આપણને પ્યાસ ન લાગે તો બી આપણને પાણી થોડું થોડું પી કરે તો અચ્છું રહેગા શરીરને લીધે અચ્છું સંતુલન બની શકી રહેગા એટલે આ છોટી મોટી વાત આપણે સ્વાસ્થ્યને લીધે ધ્યાનમાં રાખવી જરૂરી કિસાન ભાઈઓ આ દેખો વાતે ચાલી રહી ને આગળ બી વાતે કરંગા પણ આજે પાછું આ શંભુ ભગતની વાત હે હુણન પસાગાડી વાત કરો.

0: પીરાણ વેસે કરવો નઈ,
1: પીરાણ વેસે
0: આપણ ગાટા માં કાપી નાખે તો પેલો
1: આંખ મટી જાય,
0: આંખ મટી જાય, ઉગે નઈ,
1: ઉગે નઈ.
0: સહી વાત, ધ્યાન રાખવું પડે ભાઈ.
1: હા, ધ્યાન રાખવું પડે.
0: પછી એ સમતલ કરી દેવું, હમાડલી દીધું.
1: હા, એને પછી હમાડલી દઈને હમું કરી દેવું. આઠ દાડા માં પંદર દાડા માં એ હાટો હોય જાગૃત થઈ જાય.
0: હા,
1: ભાઈ
0: લગભગ પંદર દાડા ઉગી જશે.
1: પંદર દાડા માં ઉગી આવે ગા.
0: હા,
1: ભાઈ. ને એક મહિના માં તો રાટ બંધ ખેતર પૂરો જાય.
0: હા, સાહેબ, પાણી કેટલે દાડ પાવું પડે? પાછું
1: પાણી એને પાવું પડે. સાહેબ, હાટો ઉગી દો અને પછી પાણી પાવી દો. પાણી પીરવીને પછી એને હાથ થકી ગુડાઈ કરવી.
0: અચ્છા, ગુડાઈ, નિરાઈ ગુડાઈ કરવી પડે.
1: હા, એને હાથે ગુડાઈ કરવી પડે.
0: લગભગ એક મહિના કરવી પડે કે
1: મહિના દોઢ મહિનામાં પણ ગુડાઈ કરવી પડે.
0: હા હા, મહિના. ઠીક છે સાહેબ, ખોડ વગેરે ઉગે એ બી કાઢવું.
1: ખોડ વગેરે એને ખોડ ને થવા દેવું. મય
0: ને તો એ હાટો ફસલ એ બળવાની દે.
1: એ ફસલ બળવાની દે ને હાટો પતલો પડી જાય.
0: અચ્છા,
1: તો થોકો ને પતલો પડી જાય તો પછી હાટો જાય.
0: અચ્છા,
1: ઊંડલા બૂટો પછી શું થાય કે એને બે બે ત્રણ ભૂખે થઈ જાય. હા, તો એ હાટો કમજોરી થઈ જાય. હા, એટલે એને બાંધવો પડે.
0: બાંધવો કયા સમય બાંધવો પડે? કેટલા દાડા
1: એને બાંધવો પડે? આજે શ્રાવણ કે ને, આપડે વાગડી નો શ્રાવણ મહિનો.
0: હા હા, શ્રાવણ. આ પાણી પડે,
1: પાણી પડી જાય ને પડે, ને એ શ્રાવણ મહિનો નકળી જાય
0: એટલે
1: ભાદરવા મહિનો આવ્યો એટલે એને બાંધવો પડે.
0: હા હા, પોતાઈ કરવી પડે.
1: પોતાઈ કરવી પડે
0: એટલે એકબીજા ને જોડાવ થઈ જાય.
1: જોડાવ થઈ જાય એકબીજા ને.
0: હા, એ પડે ને. આવા થઈ
1: પડે ને.
0: સહી વાત.
1: બાજુમાં ખોટા રૂપી દઈ. હા, અને પછી એને ખોટે વટાવતા વટાવતા શેરી આડે વેટાળી દેવા પડે. બાંધવા પડે એને. આવી માટે આવી આવી રેવા દઈ. નીચી રાડે પૂરી ઉતારીને એને હાથે વીટી દેવી. હા હા, તો એ વજન ને થાય ઉપર હાટો નિશો ને પડે.
0: સહી વાત. પદુ ઉભું રહે, ખડું
1: ઉભું રહે ગા, અને મજબૂત હાટો બને ગા.
0: સહી વાત હે ભાઈ, આપની વાત એકદમ સાચી વાત હે. સરળતમ સાહેબ, આપણી વાત પાછો આ વાગડ ક્ષેત્ર પૂરો હે હમણું જ થકો. સાહેબ, આપણે પાછું આ કેટલાક દાડા હાટો? બાર મહિના તક પદ્ધતિ હતી.
1: આઠવા મહિના તો મજબૂત બની જાય.
0: અચ્છા,
1: બારમા મહિનામાં તો રેટ પણ ગોળ નીકળે. હા, એનો ગોળ પડી જાય.
0: અચ્છા,
1: બારમા મહિનામાં. અગિયારમા મહિનામાં ચાલુ થઈ જાય.
0: હા,
1: તો બારમામાં તો એ ગોળ પડે મજબૂત.
0: મજબૂત ગોળ કાઢો સાહેબ. આપ
1: ગોળ કાઢીએ? અમે ગોળો જ કાઢતા હતા. અમે ગોળ કાઢતા હતા. 150 રૂપિયા ક્વિન્ટલ આવ્યું હોય અમે.
0: અચ્છા, પેલા ના કમાતા તો સહી સહી
1: ફૂલાની હાટો આમાં કરે.
0: હા, પેલા કમાતા સારી
1: કિંમતી થઈ ગઈ એની ચીજ ની.
0: કિંમતી આવું ભાઈ, બહુ કિંમતી થઈ ગઈ.
1: હા, કિંમતી થઈ ગઈ. હવે તો ગોળ તો મામૂલી કાઢે ને હવે તો આ રસ ને જ વધારે રહી રહ્યા.
0: રસ માં
1: પેલે તો 1 રૂપિયા ગિલાસ. હા, અને 5 રૂપિયા થઈ ગયો ને હમણે તો 10 રૂપિયા ગિલાસ હે.
0: અચ્છા અચ્છા અચ્છા,
1: એક હાટા ના 10 ગિલાસ, 12 ગિલાસ, 15 ગિલાસ રસ નીકળે.
0: અચ્છા અચ્છા અચ્છા,
1: 60-70 રૂપિયા, 80 રૂપિયા હાટો પડે.
0: હા હા હા,
1: એક હાટો.
0: એક હાટો
1: હોય.
0: આ તો બહુ અચ્છી કમાઈ.
1: હા, તો ગન્ને કી તો અભી તો બહુ મહેંગી હે.
0: મહેંગી.
1: હા, મહેનત કરવી પડે.
0: મહેનત જરૂરી.
1: હા, મહેનત માંગે.
0: સહી વાત. સમી ભગત, આ મહેનત તો ભાઈ હર સીઝ માં કરવી.
1: હા,
0: ખેતી માં કોત, ભણાઈ માં કોત, હર સીઝ માં મહેનત કરવી.
1: હર સીઝ માં મહેનત તો હોય.
0: સહી વાત હે. આપની વાત એકદમ અચ્છી હે. મને આપની મુલાકાત થઈ.
1: ધન્યવાદ.
0: આપણી વાત આપને બે વાતે બતાડી અને બહુ બહુ ધન્યવાદ સાહેબ.
1: રામ રામ રામ રામ.

કિસાન ભાઈ, દેખો આ ભાઈજી, આપણે વાગડ ક્ષેત્રમાં ખાસ કરીને મોટા તોર ઉપર મક્કાની ફસલ વધારે કરી પાછા, તો આ એની ઉન્નત કિસ્મે ની બારામાં પણ વાત કરે. તો કિસાન ભાઈ, દેખો આપણા બાંસવાડા ડુંગરપુરમાં ખાસ કરીને મોટા તોર ઉપર મક્કાની ફસલ વધારે થઈ રહી થકી, આની બુવાઈ પહેલે આપણને ખાસ કરીને જે ખેતરની સાફ સફાઈ જરૂર કરવી. ભાઈ દેખો, આ સાફ સફાઈ થકી કઈ ખેતરમાં આપણને કૂડો હે, કચરો હે, કઈ ડંટલ હે, યા કઈ આપણી મેં પાળી હે, મેડ હે, તો એની ઉપર કઈ જાળી હે, તો એનું સાફ સફાઈ જરૂરી હે. ભાઈ કેમ કે આના કૂડા કચરા થકી કઈ પ્રકારની બીમારી થઈ પાસે, કેમ કે આના કઈ ઉદાઈ હે, દીમક હે, આ કીડા મકોડા હે, એ આના કચરા થકી જ પેદા થાય કિશનભાઈ. એટલે આપણને એની પહેલા થકી આપણ સાફ સફાઈ કરી, એકટો કચરો વગેરે એકટો કરીને એને જલાવી દંગા, યા કઈ એક સ્થાન ઉપર ભેગો કરી દંગા, જલાવી દન થકી આપણને અચ્છો, કેમ કે આના કૂડા કચરા થકી કઈ બીમારી પેદા થાય, એટલે આપણને આ કામ કરવું જરૂરી. અને ખાસ કરીને આ ગોબરનું ખાત કિશનભાઈ અમને નાખી રહ્યા થતા, તો આપણને આની ખાસ એનું કચ્છું ગોબર નહીં નાખવું હોય, કેમ કે આના કચ્છા ગોબર થકી કઈ ઉદાઈ ને આ ભાઈ ધીમક લાગી જાય, એટલે સાલ દોઢ સાલ અસલી પાકું થવા દઈ ને આપણે દેશી ખાદનો ઉપયોગ કરંગા, એને પહેલા નાખીને જુતાઈ કરી દંગા, તો આ ફસલને લીધે અચ્છું ઉત્પાદન લઈ શકે. એટલે આપણે નાની વાતનું ખૂબ ધ્યાન રાખવું, અને જે મોસમ અનુસાર આપણે પશુઓને ફસલનો સુનાવ કરવો હોય, તો આ મક્કાની ફસલની વાત કરી દેખો, આનામાં ખાસ કરીને આપણે વાગડમાં ઉન્નત કિસ્મ હે, આ માહી કંચન કરીને આ કિસ્મ હે, આ પાકવાની અવધિ હે આ 80-85 દાડા આ પાસું લઈ, આનું ઉત્પાદન ક્ષમતા 40-50 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં ઉત્પાદન આવી શકે. અને આનું ખાસ કરીને એની વિશેષતા દાણો હે પીલા રંગનો રહે, આનો મોટો અને સમજદાર દાણો રહે. ને બીજી કિસ્મ હે કિસાન ભાઈઓ, દેખો આ માહી ધવલ કરીને, આની બી અવધિ 82-86 દાડામાં પાકીને તૈયાર થઈ જાય, ને આનું ઉત્પાદન 35-46 પ્રતિ ક્વિન્ટલ હેક્ટર આલે. આનું આની ખાસ વિશેષતા આપણને આ છી, વધારે આનું કઈ પ્રકારના રોગ નહીં આવી શકે. તીસરી હે આ પ્રતાપ શંકર મક્કા કરીને હે કિશનભાઈ, આની કિસ્મનું ખાસ વિશેષતા એ છે કે આ પીલા દાણાની વાળી હે, અને આનું શંકર કિસ્મની ને આ પ્રોટીનની માત્રા ભરપૂર રહે આના પાસે. આની પાકવાની અવધિ 85-90 દાડા, આ થોડો ટાઈમ લે, પણ આ ભાઈ આ અચ્છી છે, આનું ભરપૂર આ પ્રોટીન વગેરે બી મળે, ને આનું ઉત્પાદન ક્ષમતા થોડું કમ હે, આનું ઉત્પાદન પણ અચ્છી હે પાસે, આનું 28-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં ઉપજ આલી શકે. આ સૌથી કિસ્મ GM છે, આની વિશેષતા આ સફેદ દાણાવાળી કિસ્મ, આની અવધિ 80-85 દાડામાં આ પાકીને તૈયાર થઈ જાય, આનું ઉત્પાદન 25-30 ક્વિન્ટલ આલી શકે. આ ઉત્પાદન હરું આપણને આનું ભાઈ આનું બીજનું બુવાઈ કરે, તો એને પહેલાં આપણને બીજનું ઉચ્ચારિત કરીને પછી બુવાઈ કરવી, કેમ કે આપણ જેમ તેમ કરી દો તો આપણને અચ્છું ઉત્પાદન નહીં મળી શકે. એટલે ભાઈ અચ્છું બઢિયાવાળું બીજ કામમાં લેવું હોય ને ઉપચારિત કરવું હોય, તાકી આપણને અચ્છું આવદની ફસલની બી અચ્છી બઢાવાર મળી શકે. એને ખાસ કરીને આની છોટી મોટી વાતને ધ્યાન રાખીને ભાઈ આપણને આગાડી જે બીજ આપણને બુવાઈનું કામ કરવું હોય, તો એનું પહેલાં થકી આપણને સુનાવ કરીને આપણને બુવાઈ કરંગા તો અચ્છું હોય. કિશનભાઈ વાતે ચાલી રહી હતી, પણ આ પાસો હાજનો ટાઈમ હે, સંજા વેળા હે, ને બઢિયા સો આપણે ભજન હણી લો ને પછી આગાડી વાતે કરો.